મુ જીવ તુમિ જીવન તુમિ મુક્તિ મુ બંધન તુમરી ચરણરે મતે ટિકે દિય પ્રભુ હે સ્થાન જેઉ ભક્તર મનરે દયા ભાવ પરોપકાર નમ્રતા અન્ય માનંકુ ભલ પાઇબા એઈ સબુ ગુણ થાય તારી ભક્તિરે હિ પ્રભુંકર કૃપા સે પાઇ પારી થાય તેણુ ઉત્તમ ભક્તટીએ હેવા પાઇ એઈ સબુ દયા ભાવકુ નિજ મનરે રખિબાકુ હેબ કારણ ઈશ્વર સબુ બેળે તાકુ હિ આશીષ દેઇથાંતી તારી ભક્તિરે સંતુષ્ટ હેઇથાંતી જે અન્ય માનંકર પાઇ સબુ બેળે